જે પાણી ઠા મોજુ પણ સંગી સંદસ હક જો પાણી કોણ પેડનો વાણે જે ઘરે કોટરી ડાઉન સ્ટ્રીમ મે ગુરબલ પાણી ન છડણ કરે સંગ ઘરે જે હેઠેન વરણ ઇલાકન મે માહોલ તે તવાઝન મુતાસર થયો હોય સમડ જી ચાડ વધ્યા એ જરી જમીનો તબાહ થઈ ગઈ અહીં સુરત હાલ મેં ન ફક્ત ઝરાયત મુતાસર થઈ પર ઇન્સાની આબાદી એ કુદરતી વસીલન લા પણ એક વડો ખતરો પેદા થયો હોય ઇન્ડિવિજ્યુઅલ મેં લખ્યા કે તાસો ખરીફ જે મુંદ દૌરાન સિંધ જે હિસ્સે માં 27% પાણી જે કટજણ જે પાણી કટજણ જે ખબરન તે સૂબે મેં 70 કદમ લાયો મારો પ્રોટેસ્ટ કયો હોય એસા ખાં બે લાય સબબ પણ ઘુર્યો આ લંબી અરસે ખાં સિંધ કે સંદસ હક જે પાણી ખાં મહરૂમ રખે તો પયો વે એમ જેકો જિમ્મેવારી ખાણ લાઇ કાને કો જેનો સદો સદો નુકસાન આવામ તે થી રહ્યો આહે આમ માણ જી જિંદગી મુશ્કેલાતો સાં ભરી પઈ આહે સદન લાઇ પાણી પીણ જે પાણી ખાં વટી કરે ઝરાયત લાઇ પાણી રોજમર્રા જી એક જદોજહદ થી પઈ આહે તાં સિંધ એક્સપ્રેસ મેં શાયદ થયેલ એડિટોરિયલ ઉધરી આહે જંહિંજો ટાઇટલ હો સિંધ જે પાણી મેં કટોતી ઝરઈ મૈશિયત લાઇ વધંદડ ખતરો

મીડિયમ વેવ 343.6 મીટર યાની 873 કિલોહર્ટ્ઝ, ડીઆરએમ 854 કિલોહર્ટ્ઝ, એફએમ બેન્ડ 100.8 મેગાહર્ટ્ઝ, એફએમ બેન્ડ 100.9 મેગાહર્ટ્ઝ તે ડીટીએચ ધી આકાશવાણી પંજાબ સેવા ધા એ જલંધર કેન્દ્ર હૈ. તુસી સાડે પ્રોગ્રામ વેવ્સ એપ રાહીં ભી સુન સકદે હો. એસ વેલે શામ દે 7 વજ રહે ને, હુણ થોડી દેર તુસી સુણોગે ખબરાં પંજાબી ચ.